이 군주 크나야 하용고 군주 크나야 록니 샬 아로니 비싱 디리니 다북니 오빤당 카 뜸이 오는나 에바 능 부인이 셰 주다 오빤다오 증 주다 클라이 브리 록니 바게이 꺼클람 사오 데 브리 록니 그방마 케뱅몽 그방마 랑마니 루아이몽 그방마 카두몽 그방마 이망노 쇼봉기 만야 우슬루이 탕마니 꺼크록노 증 우슬루야 클라이 보 खरक्सया खरक्सनो उतुमनानी कैसे कैसे शामुंगो बिनी पाइथक की मारी माननानी उन्थुन अबनर गई जंग कॉकलम सालायो खनाई तो नहीं रंग सकनी ताकु बुकु फायदी हाइनो हाई ते तांग सर जापमुंग और जराओ नरक जोत तो बाय कितिंगई